0: आवो अमारी साथे साथे।
1: This is my only favorite station. Playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.
3: સવારના 10 વાગી ચૂક્યા છે. આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને હું છું અમિતા. તમારા માટે મેં લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી સ્વીકાર કરો. ને સ્ટુડિયોની ગલાડમાં 10:01 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા નમ્રા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને

ત્યારવાગા સુધી ને આજે નવરાત્રાનો ત્રીજો દિવસ છે. તો નવરાત્રાના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે માતાજી ચંદ્રઘંટાની વાત કરીશું. માતાજીને કયો રંગ પસંદ છે, માતાજીને કયો પ્રસાદ, કયો ભોગ ધરાવવામાં આવે છે, એ બધી અલગ અલગ આપણે વાતો કરીશું. તે પહેલાં આપણે એક સુંદર મજાનું એક માતાજીના ચરણોમાં એક ભજન લઈ લઈએ. ધ્વનિ જોશીના અવાજમાં લેવામાં આવેલું

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગળામાં 10:09 થઈ ગઈ છે. તો ભાઈ આજે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે, કારણ કે ભાઈ માતાના મસ્તક પર કહેવાય ને અર્ધ ચંદ્ર સોંપતું હોવાથી તેમને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સવારે ઉઠીને આપણી પાસે અગર માતાજીની મૂર્તિ હોય તો મૂર્તિ અને ફોટો હોય તો ફોટો, સવારે ઉઠીને સ્નાન કરીને નાહી ધોઈને સાફ કપડાં પહેરીને માતાજીના ચરણોમાં આપણે એક ઘીનો દીવો પ્રગટાવીને માતાજીને આપણે ફળ ફૂલ અર્પણ કરીએ છીએ અને સાથે સાથે માતા દેવી ચંદ્રઘંટાની પ્રાર્થના કરીએ છીએ. અને માતાજીના મંત્રની સાથે આપણે કહીએ તો માતાજીનો મંત્ર છે ભાઈ ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃની સાથે આપણે માતાજીના જપ પણ કરીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ કે માતા રાની આપણા માથે જે કંઈ નેગેટિવિટી હોય, જે કંઈ નકારાત્મક ઉર્જા હોય તે દૂર કરે અને આપણને પોઝિટિવ વિચારોની સાથે આપણે આગળ વધીએ. અસુરી શક્તિનો નાશ થાય અને માતા રાની આપણને સદબુદ્ધિ આપે, સારી બુદ્ધિ પ્રદાન કરે. એની સાથે આપણે પણ કાર્યક્રમને સુંદર મજાના આગલું એક ગીત લઈ લઈએ માતા રાનીનું તમારા માટે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે આવો મારી સાથે. તો આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે, તો ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તો માતાજીને ફેવરેટ ભોગ આજે ભાઈ દૂધનો ચડાવવામાં આવે છે. દૂધની ખીર અથવા દૂધમાંથી બનેલી કોઈ બી મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે. જેવું કે આપણે હમણાં સાંભળ્યું માતાજીનો થાળ આપણે સાંભળ્યો ને, તો કહેવાય ને કે ભાઈ જ્યારે આપણે મનથી માતાજીના માટે જ્યારે બનાવીએ છીએ ખીર યા દૂધનો કોઈ પણ મીઠાઈ જ્યારે આપણે મનથી માતાજીને અર્પણ કરીએ છીએ, માતાજી જરૂરથી ગ્રહણ કરે છે. પણ આપણે શુદ્ધ મનથી અને ભાવથી જ્યારે અર્પણ કરે છે ત્યારે આપણા મનમાં કોઈના માટે ઈર્ષા ના હોવી જોઈએ ને પોઝિટિવ થિંકિંગની સાથે માતાજીને વિચાર કરતા જ્યારે આપણે માતાજીને યાદ કરીએ છીએ પ્રેમથી ભાવથી અને મનથી, માતાજી જરૂરથી પ્રસન્ન થાય છે. તો ચાલો અને માતાજીને આપણે વાત કરીએ તો આજે ફેવરેટ રંગ છે માતાજીનો લાલ, પીળો કે નારંગી રંગના વસ્ત્રો પહેરવામાં ઘણા આજના દિવસે શુભ માનવામાં આવે છે. તો ચાલો એની સાથે આપણે કાર્યક્રમનું એક સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઉષા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું

गुण ए छे के भाई ભક્તોની બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ માતાજીની પૂજા પ્રાર્થના કરવાથી જે આપણામાં નેગેટિવિટી હોય છે, નકારાત્મક ઉર્જા હોય છે, તે દૂર થાય છે. એની સાથે સાથે આપણે જ્યારે માતાજીની પૂજા પ્રાર્થના આરાધના કરીએ છીએ ત્યારે આપણને પોઝિટિવ થિંકિંગની સાથે પોઝિટિવ વાઇબ્રેશન પણ મળે છે. તો ચાલો એક સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈ ભૌમિક સાના અવાજમાં લેવામાં આવેલો નવરાત્રિનો સ્પેશિયલ.

બસ એની સાથે આપણે કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. ગુજરાતી કાર્યક્રમના તો આપણે કહીએ તો ભાઈ માતા રાણીના ચરણોમાં જ્યારે આપણે પ્રેમ ભાવ ભક્તિથી જ્યારે પ્રાર્થના કરીએ છીએ, મનથી જ્યારે માતાજીને આપણે યાદ કરીએ છીએ, માતાજી જરૂરથી પ્રસન્ન થાય છે. ને માં તો માં છે ને કહેવાય ને, આપણા ઘરની માં પણ જ્યારે ખુશ હોય છે તો આ માં તો જરૂરથી આપણી પૂજા ભક્તિથી જરૂરથી ખુશ થાય છે. એટલે સૌથી વધારે આપણે ખુશ કરવાની કોશિશ કરવી જોઈએ આપણે ઘરની માતાજીને. જ્યારે ઘરની માતા ખુશ હોય છે તો આ માતાજી તો આપણી પૂજા પ્રાર્થનાથી જ્યારે મનથી કરીએ છીએ તે જરૂરથી પ્રસન્ન થાય છે. ને કહેવાય ને કે ભાઈ આ શક્તિનો, માતા શક્તિનો પર્વ છે, બુરી શક્તિનો નાશ થાય છે ને સાથે સાથે નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવિટી આવે છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક

0: તક ઉર્જાનો વિકાસ થાય છે. તો ચાલો એની સાથે આપણે કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ ને આ લાસ્ટ આરતી તમારા માટે છોડીને જાઉં છું અને એના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મે શક્તિ એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ, જય માતાજી આપ સૌ કોઈને.
1: બોલો અંબે માત કી જય.